0: લક્ષ્મી મૈયા કી છે.
1: મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય ધનવારી. હરિ ઓમ શાંતિ શાંતિ શાંતિ.
2: લો બેટા,
0: હવે
2: આપ નારિયલ ફોડો ઉપર સાથ ચડાવો.
0: હવે બાપુ અભી ચડાતે. હા.